0: અનિરા મળીએ સ્થાન
1: કેપ્ટન રેગમીઝ ફાર્મ હાઉસ
0: પૌરાણિક નુવાગઢ દરબાર ર બેલકોટ ગરી સંગઈ
1: કાઠમાંડુ બાટ માત્ર 3 ઘંટા કો યાત્રા માં પુગ્ન સકિને
0: આપને ફાર્મ માં ઉત્પાદન ગરી દાઉરા માં પકાયેકા ઓર્ગેનિક ખાના કા પરિકાર હરુ
1: સેમિનાર